આકાશવાણી કેન્દુઝર, આજે શુક્રવાર 1948 શકાબ્દ જ્યેષ્ઠ માસર 29 દિન, ઇંગ્રજી 2026 મસીહા જૂન 19 તારીખ. સમય વર્તમાન આમ સ્ટુડિયો ઘડીને પ્રાતઃ 5:58:33. પ્રિય શ્રોતા બંધુમાનંકુ પ્રભાતી અભિવાદન જણાઈ આરંભ કરુછુ આજીર અધિવેશન. કાર્યક્રમ પ્રચારિત હેઉછી એફએમ બ્યાન્ડ 100.1 MHz જોગે એવં ન્યૂઝન એઆઈઆર લાઇવ સ્ટ્રીમિંગ આપ જોગે મધ્ય આપણ આમ કેન્દ્રર કાર્યક્રમ શુણીપારુછંતી.